0: ઘણે મન સુ રામ રામ આકાશવાણી જોધપુર સુનન વાલી સલોની સખ્યાને આપ રેડિયો સંઘની આરાધના જોશીરા ઓર પૂનમજી આપને ભી ઘણે માન રામ રામ
1: બિલકુલ આરાધનાજી આપને ભી ઘણી માનું રામ રામ ઓર સગલી સખ્યાને ભી ઘણા હે થરક સુ રામ રામ
0: પૂનમ જી ગરમી હૈ જે કે બહોત જ્યાદા તેજ હો રહી હૈ તો ઇન ગરમી મેં દેખો ખરબૂજે રી જે કે સોંધી ખુશ્બુ હૈ ઓર કચ્ચે આમ રી જે કો ચટપટો સ્વાદ હૈ વો ઈ દોપહરે મેં બહોત હી સ્વાદ લાગ્યા કરે
1: બિલકુલ ઓર જદ આપા આપ કચ્ચે આમ ની વાત કરી રહ્યા હો તો કચ્ચે આમ સુ દેખો આમ પન્ના ભી બણે હૈ ઓર દેખો કચ્ચે આમ રો અચાર ભી બણ્યા કરે હૈ તો વો ભી ઘણો સ્વાદિષ્ટ લાગે કરે ઓર કે જીકો પાણી પૂરી રો જીકો પાણી હોયા કરે ની વો ભી જદ ઇન મેં કચ્ચો આમ મિલા દી જાવે તો ખટ્ટો મીઠો સ્વાદ બહોત ચોખો લાગે
0: ઓર આજકલ તો ની પૂનમ જી આ કે બાર બાર કહે રહ્યા ભી એનર્જી કી બહોત અચ્છી આવે ઓર એ સબ સ્વાદ લેતા હૈ જબ બીજ ને રી જી કી હવા આવે ને ઠંડી ઠંડી બા ઓર ભી બઢિયા લાગે
1: વિંસુ ભાજી કી સુગંધ હોવે ની વો ચારો મેર ફેલ જાવે
0: પણ પુરાણે સમય મેં તો ઈ હોન તો પૂનમ જી કી જદ દોપહર મેં લાઇટે ચલી જાતી તો ભીડમ ઇન્વર્ટર વગેરે તો જમાનો હો કોનિયો તો કઈ કરતા કી બે ખસ રાજ કા ટાટા હોન તા બાને પાણી ઉં ભીગો દેતા ઓર ખિડકી ખાને બેઠ જાતા ઓર બીજ ને સો ઠંડી ઠંડી હવા ખાતા રહેતા તો વો જગો જમાનો હો વો અબ દેખો લોટ નહીં આવે અબ ઓ જગો જમાનો હે તો ઈ જમાને ભી ને ભી અપને સ્વીકાર કરનો જરૂરી હૈ
1: પરિવર્તન તો હોતા હી રહ્યા કરે ઓર સ્વીકાર ભી કરનો ચીજે હમેશા પરિવર્તન તો નિયમ હે ઇન પ્રકૃતિ રો એક ઓ બદલાવ હોતા રહે લેકિન બદલાવ રે સાથે સાથે અપને ભી એ જીકો અપને બદલાવ તો લાણો જરૂરી હે પર અપને જીકી પરંપરા હે જીકી પુરાણી ચીજે હે વેણ અપને નહીં ભૂલનો ચાહીજે
0: બિલકુલ તો પરંપરા એક ઓર ભી અપને ગણગોર કાર્યક્રમ વા હે ગીતરી